0: නොදී එක මෙගහට් දිවහිෙක්ක අබදුවස් එම්ම ගාත.
1: પણ એકવાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે હા